أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم وكذلك جعلناكم أمة وسطا لتكونوا على الناس شهداء ويكون الرسول عليكم شهيدا آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وعلى محمد بسم الله الرحيم أترفاكم بالصلاة على محمد وعلى محمد પૃથ્વી અને દુનિયા ઉપર આપણે નજર કરીએ અને જ્યારે નજર કરવાની સાથે આપણને મળે કે દુનિયાના ખૂણે ખૂણામાં એની અંદર આપણે પણ આવી ગયા, ગડબડું દેખાય, ગોટાળાઓ દેખાય, વસ્તુ સહી ન ચાલતી હોય, કામ સરખા ન થતા હોય, કામયાબીઓ જે છે એ અર્થના તોર ઉપર ન મળતી હોય, એ બધી વસ્તુ ઉપર આપણે નજર કરીએ તો નતીજાઓમાંનો એક નતીજો એ આવે કે આ બધાય કામોની અંદર ગડબડ, ઇખ્તલાફ, બગાડો અગર દેખાય છે તો એમાં કારણોમાંનું એક કારણ એ છે કે જે વસ્તુ આપણને દેખાય છે એની અંદર મધ્યમતા નથી હોતી. યાને કે ક્યારે ક્યારે ઓ પાર અથવા તો આ પાર ક્યારે પણ કામની અંદર, બોલની અંદર, જીવનની અંદર, પગલાઓની અંદર, રેણી કેણીની અંદર જ્યારે ખુદાનો આ બંદો જે પણ મઝહબનો હોય જ્યારે હદોને પાર કરી લે છે, મધ્યમતાને નથી પકડતો, ત્યારે એના પાસે કામયાબીનું નામ નથી રહેતું. ખુદાને કરીમે અને આ દીને આપણને એ જ સમજાવ્યું છે અને આપણી જિંદગીની અંદર પણ એ જ વાતો છે. આપણે ઇમામબાડે આવ્યા છે, મજલિસની અંદર બેઠા છે તો અહીંયા પણ એ જ ગડબડ ગોટો અને ગડબડ ગોટાળો. યા તો ધર્મના નામે એટલી મોટી મોટી વાત કરીએ કે ધર્મની વાત હોય જ ના, અથવા તો ધર્મથી એટલા દૂર હોઈએ કે ધર્મની અંદર એનો સંજોગ યા સમાવેશ ન કરી શકાય. આપણી ઉમ્મત, ઉમ્મતે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, ખુદાવંદે કરીમે આપણી ઉમ્મતને પણ આ જ સંદેશો આપ્યો છે અને એટલા માટે આજનું વિષયનું સરનામું મેં નાખ્યું છે લે જુસ્ત મિલ્યુ, વચ્ચોવચની વાત. ન ઓ તરફ બહુ, ન આ તરફ બહુ. દાખલાઓ ઘણા છે. ખુદાવંદે કરીમે સૂરે બકરાની 143મી આયત કહ્યું بسم الله الرحمن الرحيم وكذلك جعلناكم أمة وسطا લેતકુનુ શુહદા અલ નાસ વયકુનુ રસૂલુ અલયકુમ શહીદા. અને એ જ પ્રમાણે અમોએ તમને વચમાની એક ઉમ્મત બનાવેલી છે. કેના માટે? જેથી કરીને માણસો ઉપર તમે ગવાહ બનો, યાને તમે નમૂનાઓ બની જાઓ માણસો માટે, અને રસૂલે કરીમ તમારા ઉપર ગવાહ બને. કેમ? વચમાં

قرآنی امت، کیم پہلی امت نہیں، کیم چھلی امت نہیں، کیم وچوانی امت. جارے آیت نے اپنے بھارچیے انے امت نہیں بات آوے تو دین ابراہیم نی اندار آج نی دنیا میں پر جوئیے تو اپنے خبر پر سے کہ ایوی امتوں پسار تھے سے کہ جینے دین نا معاملہ نی اندار خدا نا نبیوں نے کیا تھی کیا پہنچاری دیدہ. خدا نو ایک نبی نبی عیسیٰ علیہ السلام امنی امت نے تمہیں جو تو نبی عیسیٰ نے کیا تھی کیا کری نہ کیا خدا نا نبی ہتا پر شو کہی دیدو خود خدا. اینی پہلا نبی موسیٰ علیہ السلام نی امت نے جو تو اے امت نی اندر نبیوں نو کئی مان نہیں نبیوں نی اتلی مشکریوں اڑاوا ماوے نبیوں نے قتل و غارت کروا ماوے کیا نبیوں نے قتل کروا انے کیا نبی نے خدا نو درجو دے دے وہ خدا اپنا ماتی شو کہیو وَكَذَلِكَ جَعَلْنَاكُمْ أُمَّتًا وَسَطًا تم نے اموئے وچنی امت بنائی دی چھ نہ آ پار کروانو چھے نہ آ پار کروانو چھے. ہوے وچنی بات جارے آوے ماری تماری زندگی ماں سینکڑوں ایوا موقع ہو چھے سنجوگو چھے کہ جنا اوپر منے آ معاملہ نی اندر وچار کرو جو چھے. اپنے مولائی کائنات علی بن ابی طالب علیہ السلام نی پہر ابھی کروا وارا چھے انے اموک مدلی سو پہلا آوات نو میں اُلیک کریو تو پڑھ یہاں تھی شروع کرو کہ نحجر بلاغا نی اندر مولائے کائناتے جے امام نے مانوا وارا ہوئی اینا گونو بیان کریا چھے نی تمہارو سامبرے لی بستو چھے کہ ہر ایک مامون نو ایک امام ہوئی چھے اللہ و انہ لکل مامومن امام جے امامت ماں مانتو ہوئی جے پتا نے امام نو پیروکار سمجھتو ہوئی اینو کوئی امام જે પ્રમાણે ઇમામ કરે છે એ પ્રમાણે કરે અથવા તો જે પ્રમાણે ઇમામ કહે છે એ પ્રમાણે કરે. ઠીક. બીજું વયસ્તદીઓ બિનૂર ઇલ્મે અને જે ઇમામને માનવાવાળો છે એ એના ઇમામના નૂરથીને પોતાની જિંદગીની અંદર રોશની નાખે. હવે આ વચની વાત છે, બેમાંથી એકની વાત છે, મધ્યમતાની વાત છે, જુસ્ત મિલ્યોની વાત છે. આ જ્યારે મારા તમારા જીવનની અંદર આવે છે તો ઘણા મોકાઓ છે. આજે ઇમામને આપણે માને છે નહજુલ બલાગામાંથીને 12 કોલ તૈયાર કરીને આવ્યો છે. આપણે 12 ઇમામને માનવાવાળા છે. આ ઇમામ કેટલી વાર મેં સવાલ પૂછ્યો છે કે આપણે બધા અહીંયા ઇમામ અલીને માનવાવાળા કેટલી વાર મારી જિંદગીમાં નહજુલ બલાગાને મેં ખોઈલી છે. નહજુલ બલાગામાં મારા ઇમામ મને શું કહે છે, મારા ઇમામ મારાથીને શું ચાહે છે, અલ્લાહ આલમ. 12 તૈયાર કરે જેટલો સમય મને એમ લાગે છે કે હું પડતો જઈશ, 12 પૂરા કરવાનું તો કરીશ, વરના અડધું. મુદ્દાની વાત એ છે કે જરૂરી નથી બધી વસ્તુ મને ને તમને લાગુ પડતી હોય. આ જે બયાન કરવું છે એમાં જે તમને લાગુ પડે એ તમે લઈ લો, જે મને લાગુ પડે એ મને લેવાનું છે. વિષય આપણું શું છે, લ્યો જુસ્ત મિલ્યો. અને તમે જોજો મૌલાએ કાયનાતે મારી તમારી જિંદગીના ખૂણે ખૂણાની વાત કરી છે અને આના કરતાં બહુ વધારે પણ છે. પહેલી હદીસ નહજુલ બલાગામાં મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ આપણને ફક્ત ઇશારા કરવા છે અને પોતાની જિંદગીમાં આનું પાલન કરવું છે કે હું ઇમામને માનવાવાળો છું, આ દીન મને મધ્યમતાની દોરવણી આપે છે, જુસ્ત મિલ્યોની વાત આવે છે. પણ તમે જોજો જેટલું બયાન થશે આ બધી વાતોની અંદર હું વચ્ચોવચ ક્યાંય હોતો જ નથી, યા તો આ પાર યા તો ઓળા પાર. પહેલી હદીસ મૌલાએ કાયનાતે કહ્યું છે કુન ફિલ ફિતનતે કા ઇબ્ન લબૂન لا ظهر فيركب ولا ضعر ولا درع فيحلب. اے خدا نا بندہ کیا پر امتحان نو سنجوگ آوے, کیا پر فتنہ نی بات آوے کہ جیا تنے خبر نہ پڑتی ہو کہ کیا نمتے چھابڑے بیسوو. ٹھیک چھے, اے وقتے تو شو کر, اے پرمانے تو اونٹنی نا بچہ جے وہ بنی جا. اونٹنی نو بچو کوئی جوئیو چھے کدا جوئیو ہوئی. لا ظهر فيركب, ઊંટડીના બચ્ચા પાસે વાંસો નથી હોતો કે કોઈ આવીને ઉપર ચડી જાય, એના ઉપર કોઈ સવાર ન થઈ શકે. વલા દરઉન ફયુહલબ, ન ઊંટડીના બચ્ચા પાસે પિસ્તાન હોય છે, દૂધ આપવા માટેનો સહારો હોય છે. એટલે ઊંટડીનો બચ્ચો જ્યારે ફિતનાની વાત હોય, ઇમ્તિહાનની વાત હોય, કસોટીનું મેદાન હોય, એને આપણી ભાષામાં તરજુમ કોઈ આંગળી ના ચીંધાડી શકે. કેમ?

ને એના ઉપર સવાર થવાય ને એનું દૂધ ને આપણે પાવી શકીએ. આપણો હાલ આપણો ના બોલવું, મારો હાલ શું છે? ક્યાંય પણ ફિતનો હોય ત્યાં મને હંમેશા બોલવું, હંમેશા એની અંદર મને દખલગીરી કરવી. અને ઇમામ મને શું કહે છે? મધ્યમ ના આપાર ના આપાર. વાત ફિતનાની છે, ચોક્કસ કરવાની વાત છે. તને કેમ ખબર પડે બારેથીને કે ક્યાં ઊભું રહેવું? એટલા માટે આપણી ભાષામાં કે આપેલો સંજોગ છે એક નાનકડો. બીજી હાદીસ, બધું આ બધું નજુલ બલાગાનું છે. કેટલા આપણને પડવાના છે? મિનહાલ 12. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અહીંયા જોજો, મધ્યમતાની વાત છે. ક્યું ચૂંટવું, ક્યું લેવું, ક્યું મૂકી દેવું, ક્યાં પગ ઉપર. ફ્રેન્ચની અંદર એને કે, ગુજરાતીમાં તેવું નથી પણ ફ્રેન્ચની અંદર કે સુર કેલ પીએ ધોંસે, ક્યાં પગ ઉપર નાચવું. એનો આમ તરજુમા કરું, ક્યાં પગ ઉપર ઊભું રહેવું. આમતોર ઉપર એક પગ ઉપર ઊભું રહેવાય કે ના રહેવાય? રહેવાય. પણ જો એક પગ ઉપર હું ઊભો રહું તો દુનિયા મને ચક્રમમાં સમજે કે ખુદાએ તને બે પગ આપ્યા છે, તને શું થાય છે કે આ એક પગ ઉપર ઊભો છો તું. પણ બંદાને જ્યારે ખબર ના પડે કે ક્યાં ઊભું રહેવું છે તો ફ્રેન્ચીમાં એમ કે વચ્ચે સ્યુર કેલ પીએ ધોંસે, ક્યાં પગ ઉપર નાચવું. બીજી હાદીસ મૌલાએ કાયદ નજુલ બલાગામાં કહ્યું, સૈયતુન તસુઉકા ખૈરુન ઇન્દલ્લાહી મિન હસનતિન તુઅજબુક. કોઈ પણ ખરાબ કામ જેનાથી ને તને પોતાને દુઃખ થાય, અફસોસ બહુ થાય, ખુદાને એ વધારે પસંદ છે એના કરતા કે તું સારું કામ કર અને સારા કામ ઉપર તને ગર્વ થાય. ખરાબી કર અને પછી પસ્તાવો થાય, એ ખુદાને વધારે પસંદ છે એના કરતા કે સારું કામ કરીને વાહવાની તલાશમાં હો. ક્યારે આ મોકો આવે છે, નથી આવતો, ઇશારાઓ કાફી છે. આપણે બધા એની અંદર છે. વચલું મને આવડતું જ નથી કે મને કઈ જગા ઉપર રહેવું છે. કેટલી થઈ હદીસ? બે. ત્રીજી, બધી વચની વાત છે, બે માંથી એક લેવાની વાત છે. કઈ જગા ઉપર મને તમને ઊભું રહેવું છે? કેમ? આ દીન મધ્યમતાનો છે, આ ઉમ્મત મધ્યમતાની છે. મૌલાએ કાયનાતે કહ્યું, લા તસ્તહી મિન ઇતાઇલ કલીલ ફ ઇન અલ હરમાના શેખ અકલ મિન. એ ખુદાના મંદા, ઓછું આપવામાં ન શરમા, કારણ કે સાવ ન દેવું એનાથી વધારે ઓછું છે. મધ્યમતા વચમાં, ન પૂરેપૂરું દઈ દે પણ કાંઈક તો દે, ન પૂરેપૂરું દઈ દે ન બિલકુલ ન દે, નહીં વચમાં ભાઈ. કેમ? શર્માના. લા તસ્તહી મિન ઇતાઇલ કલીલ ફ ઇન અલ હરમાના અકલ મિન. ઓછું આપવામાં ન શર્મા, કારણ કે સાવ ન આપવું એના કરતા પણ વધારે ઓછું છે યા બદતર છે. કેટલી થઈ મિનહાલ? ત્રણ. ચોથી, મૌલાએ કાયનાતે કહ્યું, ફાઇલુલ ખૈર ખૈરુમ મિન વફાઇલુ શર શરુમ મિન. નેકીનું કામ કરવા વાળો ખુદ પોતે નેકી છે ને એના કરતા એ વધારે સારું છે. વફાઇલુ શર શરુમ મિન. અને બધીનું કામ, ખરાબ કામ કરવા વાળો જે કામ કરે છે ને એનાથી ને એ પોતે વધારે ખરાબ છે. આપણે વિચારી લઈએ, મધ્યમતા મને ક્યાં ઊભું રહેવું છે? સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. મને કઈ રીતે મારા જીવનને ચલાવવું છે, કઈ જગા ઉપર વચ્ચો વચ અથવા તો એક પાર મને રહેવાનું છે એ મને વિચાર કરવો પડશે. નેકીના મામલામાં મૌલાએ આ પ્રમાણે કહ્યું. આગળ વધીએ. અહીંયા તો બહુ હદ છે કહેવાનું, હું ફક્ત ઈશારાઓ કરતો જાઉં છું. કારણ કે આ હવે જે હદીસ પડવી છે એના માટે ઝઘડા કરવા મુશ્કેલ છે. કેમ? કારણ કે ધર્મના વાવટા, દીન મઝહબ દીનદારીના વાવટા એ બહુ આસાન છે. એવું લાગે કે ધર્મ ના સૌ બજારમાં વેચાતું હોય, ઓલો જે અહીંયાથી આમ પકડી લે એટલે એને ધર્મનો ડિપ્લોમ મળી જાય.

مولاي کائناتی کہیوں کہ لا قربت فی النوافل اذا اضرت بالفرائض. اے لوگو یاد رکھ جو مستحب کاموتینے تمو خدانی قربت کیارے پر حاصل نتی کری شکتا اگر اے کامو پاچر تمہارا واجب کامو جے چھے اے چھوٹی جتا ہوئے اتوا تو انہیں نقصان پہنچتو ہوئے. અહીંયા કેટલા દાખલાઓ દેવા પણ નથી દેવા. બધા પોત પોતે પોતાની જગાએ વિચાર કરે કે હું જો મારી જિંદગીમાં હું આ મુસ્તાબ કામો પાછળ એટલો દોડું છું પણ મને ભાન નથી રહેતું કે પાછળ વાજિબ કામ યા એનાથી ને ઉત્તમ કામો કેટલા મારાથી ને છૂટી જાય છે. કેટલા થયા રેયાન? હા, પાંચ. સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ. મૌલાએ કાયનાત ઓર આગળ વધ્યા. આ એ મુશ્કેલ છે, આપણે બયાન કરીએ છીએ. આ ઇમામ જેને આપણે માનીએ છીએ, નબીએ એ જ કહ્યું કે એ ગવા રહેશે ઉમ્મતો પર. ખુદાએ કહ્યું, ખુદાએ કહ્યું તમને વચની ઉમ્મત અમે બનાવેલી છે, તમે વચમાં રહેજો. પણ મને વચમાં રહેતા આવડતું નથી. છઠ્ઠી, મૌલાએ કાયનાતે કહ્યું ما اكثر العبر واقل الاعتبار. دنیا ની અંદર સબક લેવાના કેટલા જાજા પુષ્કળ છે, પણ સબક લેવા જે છે એ કેટલા ઓછા છે. સબક લેવાના, દર્સ લેવાના પુષ્કળ. ما اكثر العبر વાકલ લુલ એહતબાર. પણ સબક લેવાવાળા, આપણી ભાષામાં તરજુમો કરું, લેસન લેવાવાળા બહુ ઓછા છે. મને કેમાં મજા આવે? મને હંમેશા બીજાઓને લેસન દેવામાં મજા આવે, બીજાઓને સમજાવવાની અંદર મને મજા આવે. પણ એમ ક્યારે ના થાય કે હું એ કોક પાસેથી લેસન લઉં, હું એ જરા કોક પાસેથી કંઈ શીખું. નહીં, કંઈ પણ બને આમનું તું કરવાનું. હા, તો તને કરવું તું. કઈ પણ સંભળાય તો આમનું તું બોલવાનું. બોલવાની વાત આવી ગઈ. સાતમી હદીસ, મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ મૌલાએ કાયનાતે કહ્યું, લિસાનુલ આકલ વરા કલ્બે વકલ્બુલ અહમક વરા લિસાને. તરજમો કરતો શેખ, મજા આવે? મોમિન નથી, આકલ. લિસાનુલ આકલ વરા અકલબે, અકલમંદ ઇન્સાનની જબાન જે છે ને, જીભ, એના દિલ પાછળ હોય છે, એટલે દિમાગ પાછળ. અને વો અકલુલ અહમક વરા લિસાને, અને બેવકૂફની અક્કલ જે છે ને એની જબાન પછી હોય છે. બીજી ભાષામાં અકલમંદ ઇન્સાન પેલે વિચારે છે પછી બોલે છે, અને બેવકૂફ ઇન્સાન પેલે બોલે છે પછી એને એમ થાય છે કે આ બોલવાનું હતું કે નહીં. કેટલી હદીસ થઈ? સાત. શું છે વિષય? મધ્યમતા, જુસ્ત મિલ્યુ. મને કે આ બધા સંજોગો મારી તમને બોલવાની વાત આવે, યાય પણ એ જ, એમાં મને બોલવાની બહુ મજા આવે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ. આ બોલની વાતમાં પણ આમ જ કહે છે, આપણે ખરેખર આ ઇમામને માને છે, આ બધી સંજોગને આપણે બરદાસ્ત કરીએ છીએ, ખમીએ છીએ. મૌલાએ કાયનાતે કહ્યું, ગરીબતાન, બે વસ્તુ અજબ જાતની છે, પરદેશી છે, દેશોઝ એથોંજેર. નબીનો કોલ આવો છે, છઠ્ઠા ઇમામનો પણ આવો છે, પણ નજરુલ બલાગામાં છે એટલે મૌલાનું નામ લઉં છું. ગરીબતાન, કલેમતો હક મિન સફી ફકબલુહા વકલમતો સફહન મિન હકીમ ફગફરુહા. ઇમામ અલી કહે છે, બે વસ્તુ પરદેશમાં છે, અજાણી છે, એને કોઈ સમજવા નથી માંગતું. ને નબી આ વાતને કહ્યું છે, કલેમતાન ગરીબતાન ફહમિલુહા, બે વસ્તુ તમને ન સમજાતી હોય એને સમજવાની કોશિશ કરો. એક એવો બોલ કે જે સારો બોલ હોય, સારી વાત હોય, ફાયદાકારક વાત હોય, ઈ કોઈ માશરાના, સમાજના કોઈ

બે વકૂફના મોઢામાંથી નીકળે તો ઇમામ અલી કે તમે એને કબૂલ કરી લ્યો. અને એ જ પ્રમાણે માશરાની અંદર કોઈ સમજદાર ઇન્સાન, શાણું ઇન્સાન, ભણેલો ઇન્સાન, હોશિયાર ઇન્સાન, એના મોઢામાંથી ને બે વકૂફીની વાત નીકળે તો ઇમામે અલી કહ્યું માફ કરી દો, હું ક્યાં છું? સાવનું ઊંધું ને એ શું જાણે બકવા દે ને બે વકૂફ, બે ચોપડી નથી ભણ્યો. ઇમામ અલી કહે છે સારી વાત કરે છે, સાંભળી લે ને કબૂલ કરી લે. ને ઓલો કોઈ ભણેલો હોય, બુઝુર્ગ હોય કોમનો, એનાથી ને કઈ જબાન લપસી જાય, અપશબ્દ નીકળી જાય, કોઈ શબ્દ કોઈ વાતો એવી નીકળી જાય કે જે એને ના શોભે, તો આપણે એને જ લઈને મૂકે. તે જોયું આમ બોલો, તને યાદ છે 5 વર્ષ મોર આમ બોલ્યો તો, તને યાદ છે 10 વર્ષ મોર આમ બોલ્યો તો. અને ઇમામ અલી અહીંયા કહે છે તને વચમાં રહેવાનું છે. કેટલી હદીસ થઈ ભાઈ? 8. કોઈ પડી દે, હા સાંભળી લેશો, સાંભળવાની વાત આવી. નાખું છું 9મી સલવાલા મોહમ્મદ વાલી મોહમ્મદ. એકો એક ની અંદર હું છું. મૌલાઈ નજુલ બલાગા મૌલાઈ કાને તો કહ્યું અલ ઇલ્મુ ઇલ્માન મતબુઉન વ મસમુઉ. તરજમો કરો છે શેખ, ઇલમ બે પ્રકારના છે, અલ ઇલ્મુ ઇલ્માન મતબુઉન વ મસમુઉ. એક ઇલ્મ જે છે એ છાપેલું છે, કોતરેલું છે, મતબુઉ. આજના જમાનામાં એને છાપેલું કહેવાય, તબા નાત્યુર તબિયાત. અલ ઇલ્મુ ઇલ્માન, ઇલ્મ બે જાતના છે, એક કોતરેલું ઇલ્મ, છાપેલું ઇલ્મ, દિલમાં ઉતરેલું ઇલ્મ, ને બીજું મસમુ કાનથી ને સાંભળેલું ઇલ્મ. વલા યનફઉલ મસમુ ઇઝા લમ યકુન અલ મતબુ. અને સાંભળેલું ઇલ્મ કોઈ દી નફો નહીં પહોંચાડે અગર છાપેલું અને કોતરેલું ઇલ્મ નહીં હોય તો. હું ક્યાં છું? સાંભળેલું ઈએ અર્ધું સાંભળેલું, બોલાય શું, બોલે શું, સમજાય શું? હા કેટલા થયા? 9. સાંભળવાની જ્યારે વાત આવી, ઇલ્મની વાત આવી ના, તો ઇમામ અલી આ બધે કોલ, કોઈને માફ કરવાને આપણે તૈયાર નથી. અને જ્યારે ગુનાના રસ્તામાં આવે તો ત્યારે ઇમામ અલીએ પણ કહ્યું મધ્યમતા ભાઈ, ખ્યાલ રાખજે વચમાં રહેવાનું છે. મૌલાએ કહ્યું તર્કુ ઝુનુબ અહવનુ મિન તલબી તૌબા. શેખ ના આખું તેટલા પ્લાક ગુનાહોને મૂકવું વધારે આસાન છે તૌબા માગવા કરતા, કારણ કે તૌબા માગીશ કે નહીં માગું નથી ખબર, માગવા બાદ તૌબા કબૂલ થશે કે નહીં થાય નથી ખબર. આ તૌબા માગવા કરતા ગુનાહોને મૂકી દેવા એ વધારે આસાન છે. એટલા માટે આ દીન કહે છે જુસ્ત મિલ્યો વચમાં રહેજે, વિચાર કરી લેજે તને ક્યાં પાર રહેવું છે. આહવાન આ જ્યારે થાય, ગુનાહની વાત આવે, કેટલામો નંબર આવે છે? 11. શત્તાન ફી અમલેન, નજર બલાગ છે બધી. શત્તાન ફી અમલેન, કેટલો ફરક છે બે અમલની વચમાં, કેટલો ફરક છે બે અમલ. કેલ ડિફરન્સ એન્ટ્ર સે ડુઝ એક્શન. શત્તાન ફી અમલેન, કેટલો ફરક છે બે અમલની અંદર. તમે જોયું બધે કોર બે બેની વાત છે, કારણ કે વચમાં રહેવાનું છે. યા આ પાર યા ઓ

le juste milieu. Mane vicharvanu che mane mari zindagi ma je sanjogo aave che ya na hado ne par karvanu che na sauthi pachhad rehvanu che shattan fyamalin amalin tadhabu lizzatuhu wa tabqa tabi'atu abi amal ma kitlo farak che ek amal evo કે જેની લિઝત હાઈલી જાય છે એક અમલ એવો કે જેની લિઝત હાઈલી જાય છે તધબુ લિઝતો વ તબકા તબિયતો પણ એનો અસર જે છે ને એ બાકી રહેશે એ લિઝત હાઈલી જશે ખતમ ચરાકવાર માટે છે એ લિઝત પણ એનો અસર તબકા તબિયતો આ એક અમલ વ અમલિન تذهب مؤونته ويبقى اجره અને બીજો એક અમલ કે જેની મહેનત થાકોરો ખતમ થઈ જશે પણ એનો અજર બાકી રહેશે કેની વાત થઈ રહી છે બોલો બોલો તમે હા ગુનાના કામ એ ગુનાના કામ કે જે થોડી વારની લજ્જત માટે થોડા સમય એક દિવસની લજ્જત પાંચ દિવસની લજ્જત અમુક સમયની લિઝત એની અંદર લિઝતો મેળવી લઉં છું પણ વા એનો અસર જવાબ દેવો પડશે આ એક અમલ ને બીજો સારા કામ નેકીના કામ ઇબાદતોના કામ નેકી ખૈરાતના કામ કેટલી મહેનત પડે છે એમાં સવારના ઉઠવું હમણાં આસાન છે એવું જ સવાલ આમ પૂછું છું હસવા માટે હાથ ઊંચો કોઈને નથી કરવાનો આજની સુબોની નમાઝ કેની કઝા થઈ છે જવાબ નથી દેવાનો વાત એ છે મહેનત કેટલી છે અલીએ કહી રહ્યા છે આ બે અમલમાં કેટલો ફરક છે કે જે અમલ કરવા માટે મહેનત તો કરસ ખુદાના બંદા એ મહેનતનો થાકોરો પણ ખતમ થઈ જશે આજે આ દાખલો લો સુબોની નમાઝ ઉઠવા માટે મહેનત પડી ના નિંદરને કાપવી પડી ના પછી નિંદર ઉડી ગઈ પછી કામ કાજ ભેગા યાદ છે કે આજે ઉઠવું પડ્યું નથી યાદ ખતમ પણ એનો અજર બાકી છે આ બે અમલમાં કેટલો ફરક છે લિઝતના કામો કે જેનો અસર બાકી રહેશે અને એ કામો કે જે મહેનતના કામો છે પણ જેનો અજર બાકી રહેશે તને કયો લેવો છે જેનો અસર બાકી રહે એ લેવો છે કે જેનો અજર બાકી રહે એ લેવો છે વિચાર કરજે લે જુસ્ત મિલ્યુ કેટલા થયા 11 12 મૌલાય કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ مولاي كائناتك يو احبب حبيبك هونا ما عسى يكون بغيضك يوما ما وابغض بغيضك هونا ما عسى ان يكون حبيبك يوما ما اوا پوشکر سے نہ جل بلا گما پن ہوں کھولو تو تھائی نے ایکاد پھرے سمے لے نے بیسو تو تھائی نے مولاي كائناتك يو جنا پرتیے تنے محبت چھ نا જેના પ્રત્યે તને લાગણી છે ને એહબબ હબીબકા હૌનમ્મા આપણે આ બધે અરબીમાં બોલતા હોય અહીંયા એક એક બે જાણો તો એના દોસ્તાર પણ બોલે હબીબી હબીબ યાસીર મારો જાન જીગર યાસીર દિલનો મેવો યાસીર હબીબી ઇમામ અલી કહે છે એહબબ હબીબકા હૌનમ્મા તારું જે હબીબી છે ને હબીબ જેનાથી તું મોહબ્બત લાગણી દેખાડસ એના સાથે પણ મોહબ્બતની અંદર હદમાં રહેજે જુસ્ત મિલ્યુ આસા અન યકુન બગીદક યૌમમ્મા કારણ કે બની શકે છે કે ભવિષ્યની અંદર એ જ તારો દુશ્મન થઈને ઊભો રહેશે અને ત્યારે દુશ્મનીને નિભાવી મુશ્કેલ થઈ પડશે કેમ કારણ કે એ દુશ્મન થઈ ગયો હશે ને તારાથી બરદાશ્ત નહીં થાય કારણ કે તું મોહબ્બતમાં ઓપાર ચાલ્યો ગયો હતો તારા હદમાં નહોતો રહ્યો

आणि ईज प्रमाणे इबगद बगी दका हौन मा आसा यकून हबीबक यौम मा ने जेनाथीने तने અણગમો છે જે તને નથી ગમતો જેમ કે શેખ મુઈઝ નથી ગમતો તો બહુ વધારે ન હાઈલો જાજે દુશ્મનીમાં કાલે બની શકે છે તારો છોકરો એની છોકરીનું માગું નાખે તો કેમ કરીશ બની શકે છે કાલે તારો દોસ્ત થવાવાળો હોય તારો સગો થવાવાળો હોય આજે તારી દુશ્મનીને હદથી વધારે જેનાથી અણગમો છે એ ન રાખજે બીજી ભાષામાં હંમેશા આનો તરજુમો એ પ્રમાણે કરું છું કે દરવાજાની આંખો બંધ ના કરજે અડધો કરજે કે એને પાછું ગરવું હોય તારા

દુશ્મનીને હદથી વધારે જેનાથી અણગમો છે એ ન રાખજે. બીજી ભાષામાં હંમેશાનો તરજુમો એ પ્રમાણે કરું છું કે દરવાજાને આખો બંધ ન કરજે, અડધો કરજે. કે એને પાછું ગરવું હોય તારા દિલમાં, યા તને પાછું ગરવું હોય એના દિલમાં, તો એ દરવાજો અધખુલો તારા માટે હોય. દરવાજાને હદથી હદ બંધ ન કરી નાખજે. શું છે આ? મધ્યમતા. આ 12 હદીસો પડેલી અને આવા સંજોગો પુષ્કળ છે. કરબલામાં અનેક મોકાઓ છે કે જ્યાં હુસૈન મઝલુમે મને તમને આ સબક આપ્યો છે. તે તમે મને જુઓ, મેં મારા કિરદારને, મારા રવૈયાને, મારી રહેણી કેડીને કઈ રીતે રાખ્યો. બેશક તમારા દિલો દિમાગની અંદર જનાબે હોર આવતા હશે ને હમણાં બોઈલો એટલે. આપણે જનાબે હોરને એક તરફ છોડીએ, એક બીજા દાખલાથીને સમજાવીએ અને આપસમાં કરબલાને યાદ કરીએ. યહાં પણ એ જ દેખાય છે કે હુસૈન મઝલૂમ મને ને તમને જે વ્યાજબી છે ને એ સમજાવે છે. મરસિયાઓની અંદર જે પડાય એ મરસિયાઓ અલગ છે, તારીખ અલગ છે. તારીખની અંદર બની હાશમમાંથીને સૌથી પહેલે મેદાનની અંદર જે ગયા છે એ છે જનાબે અલી અકબર અલેસલામ. કોણ? કડિયલ જવાન અલી અકબર. અને તારીખ તમને બયાન કરશે કે હુસૈન મઝલૂમે બની હાશમમાંથીને પહેલે પોતાના ફરઝંદને મોકલ્યા છે. કેમ? વ્યાજબી છે. એક બીજું, હુસૈન પાસે જેટલાઓ આવ્યા છે બધા ઇજાજતમાં કહેવા આવ્યા છે. અલી અકબર એ ફર્દ છે કે જેને ઇજાજત માગવાની જરૂર નથી. હુસૈન કહે છે બેટા જાઓ મેદાનની અંદર. આ શું છે? હુસૈનનો કિરદાર છે. કેમ? વ્યાજબી એ છે કે હુસૈનની કુરબાનીમાં સૌથી પહેલે સાથ અગર કોઈ આપે તો ખુદ પોતાની ઔલાદ. પણ આ કામ આસાન નથી બાપ માટે ના. અરબાબી મિંબરથી સાંભળીએ છીએ કે અલી અકબર જતા હતા, હુસૈને એમને વિદા કરી લીધા, અલી અકબર સવાર થઈ ગયા. અચાનક અલી અકબર એમના કાનોમાં કોઈ અવાજ આવી રહી છે. સરને જ્યારે ફરાવ્યું તો શું જોયું? આ ઝઈફ બાપ પાછળ પાછળ આવી રહ્યો છે. જમીન ઉપર ઘોડાથી નીચે આવ્યા. કહ્યું, બાબા થોડી વાર પહેલાં વિદાય લઈ લીધી હતી, શા માટે આવી રહ્યા છો? અજબ નથી. હુસૈને કહ્યું, બેટા તને નથી ખબર અરે ઝઈફ બાપના દિલ ઉપર શું ગુજરે છે. અને એટલા માટે જ આપણે સાંભળીએ છીએ કે હુસૈને કહ્યું, તું આ દુનિયામાં જીવવું હવે હુસૈન માટે લાયક નથી. હા અઝાદારો, હુસૈન મઝલૂમના લાલ રનમાં ગયા, એમણે શહાદતનો જામ પીધો. એક વખતે આવ્યો હતો ના કે હુસૈનને આ ફરઝંદે બોલાવ્યા હતા, પણ આ જવાન લડકા યા દીકરાની લાશને હુસૈન લાવે તો કઈ રીતે લાવે? મેં આજ સુધી નથી સાંભળ્યું કે કોઈ શહીદ માટે આવા અલ્ફાઝ તારીખની અંદર હોય. એ અરબાબે મિંબરે બયાન કર્યા હોય. અલી અકબર માટે મળે છે કે હુસૈન જ્યારે અલી અકબરના લાશાને ખૈમા સુધી લાવતા હતા તો બની હાશમના નાના નાના બચ્ચાઓને હુસૈને કહ્યું, અરે બચ્ચાઓ આવો, અરે હુસૈનની મદદ કરો. અલા લઅનતુલ્લાહ અલકૌમ અઝ-ઝાલિમીન وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ إِنَّ لِلَّهِ وَإِنَّ إِلَيْهِ رَاجِعُونَ رَضًا بِقَضَاءِ وَتَسْلِيمًا لِأَمْرِهِ مَا تَمَّ حُسَيْنٍ السلام.